0: આખો સતનામ શ્રી નાભી ચોખે ચુકે આખો સતનામ
1: શ્રી વાહિગુરુ.
0: કળયુગ મેં એક નામ આધાર, બોલો કળયુગ મેં એક, ફેર બોલો કળયુગ મેં એક
1: નામ,
0: એક નામ આધાર. કળયુગ દે વિચ એક નામ હી આસરા હૈ. ધન ગુરુ અમરદાસ મહારાજ દા પાવન વચન પિયા કરો, ઘટ ઘટ કરદે સાચા નામ મેરા આધારો, આસરા હૈ મેરા સચ્ચા નામ, સચ્ચા નામ મેરા બેસ હૈ, સચ્ચા નામ મેરી ટેક હૈ, સાચા નામ મેરા આધાર, સાચ નામ આધાર મેરા જિન ભુખા, ફેર બોલો જિન ભુખા, એક વાર રોમ રોમ દે દરવાજે ખોલ કે આખો જિન ભુખા, સચ્ચે નામ દી વડિયાઈ જિન ભુખા, સબ ગવાઈયા કર શાંત સુખ મન આય વસ્યા, જિન ઈશા સદા કુરબાન કીતા ગુર વિટો, જિસ દિયા એ